0: 이름덤 이래 짜기니 칸나 나하 아한 카이드나 마담 마담기 톡나럽바 미요이 그야 나시 에코이나 팅네리
1: 마클 마클기 일렉션 락바다 아노바 아리바 캔디데이트 싱 짱옌기담 톨룩투나 레이박 셈바다 아초바 사룩 야나바 호나리
0: 미점 에코이 마얌나수 마코이부카나노 가리 타박 토크라바게 아두가 가리 가리 타우라카니 하이브시디 캉닝디
1: 라카두리 버마니푸르기 일렉션다 캔디데이트 오비닝리바 싱기 와칼론 퐁톡차나바 아마디 मियाम द मसक तक्चनबा मिनिट ओहुम दगी मंगा फौवा रेडियो गी खुथांग द संदोकनबा मतम थमजरी
0: स्पोंसर तौदुना संदोक जगदबा थौरम सिगिदमक आकाशवाणी इंफाल की कमर्शियल सेक्शन दा तानिबी
2: नुंशिरबा एकी थवाई मंगा हामम नबगी नाइतम खोंजल दा लाइश्रम नबने सेरिंगबा मतमिशे एसएमओ खुदो गेरोय बोइना लानतोक जरी